0: பாராட்டத்தை வாங்க கியன ரேடியோ.
1: தன்னவாத டைம் பாஸ் කරන්න ඕන නම් පොතක් කියවන්න, ෆිල්ම් එකක් බලන්න. හැබැයි ඒකට මනුස්සයෙක්ව තෝරගන්න එපා.